0: back right after the commercial break.
1: એલોપેથિક ઓ ધ હોમિયોપેથિક ધ દ્વાણો ઇલાજુના ના ઉમીદ શું બીમારાનો દ્વારા ધ ઉમીદ ઝેરે હૈદર મુમન હોમિયોપેથિક જનરલ અસ્પતાલ ખો પે ખબર ન બલ્કિ ધ હૈદર મુમન હોમિયોપેથિક જનરલ અસ્પતાલ બ્રાન્ચ ઓસ્તાસો પખાર સવાબઈ કી પ્રાનિસ્ત શવિદા કતાસો કે હમ સુખપલી બીમારી ધ ક્લાસિક હોમિયોપેથિક ઇલાજ સરા ધ મુંડા ખતમોલ ગવાડી નુઝર તરઝરા ધ હૈદર મુમન હોમિયોપેથિક જનરલ અસ્પતાલ ધ સવાબઈ બ્રાન્ચ ઇંતખાબો કઈ પતા યાદ સાતઈ મેન જાંગીરી રોડ બાને દ શામનસુર બાબા મદરસે સરા દેવાલ પર દેવાલ હૈદર મુમન હોમિયોપેથિક જનરલ અસ્પતાલ શામનસુર સવાબઈ હોમોસ પર દે નંબર બાને કાલો કે ઓ દખપલ બીમાર દ પારા નંબર વાખલે 03313949491 હૈદર મુમન હોમિયોપેથિક જનરલ અસ્પતાલ ઉસ દો પેખવર સરસરા સ્તા સુખાર પર સવાબઈ કે હમ
2: જિંદગી એક ખૂબસૂરત સફર હૈ જબ ઇન્સાન તંદુરસ્ત હો તો હર દિન નયા લગતા હૈ હર સાંસ તાજગી ભરી મહેસૂસ હોતી હૈ લેકિન જબ બીમારી જિસ્મ પર દસ્તક દે તો મુસ્કુરાહટોં કે રંગ ભી મધમ હો જાતે હૈં એસે વક્ત મેં જરૂરત હોતી હૈ એક એસે મરકઝે શિફા કી જહાં દવા કે સાથ સાથ દુઆ કા યકીન ભી શામિલ હો ઔર અબ વહી યકીન વહી ઉમીદ આપકે અપને શહેર સવાબી મેં જહાંગીરા રોડ શાહ મંસૂર બાબા મદરસા કે કરીબ શાહ મંસૂર મેં મોજૂદ હૈ હૈદર મુમન હોમિયોપેથિક જનરલ હસ્પતાલ શાહ મંસૂર સવાબી યે સિર્ફ એક અસ્પતાલ નહીં બલ્કે ઇતમિનાન ભરોસે ઔર શિફા કી વો જગા હૈ જહાં મરીજ કો ફાઇલ નહીં એક ઇન્સાન સમજા જાતા હૈ જહાં ઇલાજ સિર્ફ બીમારી કા નહીં બલ્કિ ઇન્સાન કે અહેસાસાત કા ભી હોતા હૈ ઝેરે નિગરાની ડોક્ટર હૈદર અલી મોહમ્મદ જો અપને તજરબે ઇલ્મ ઔર ખુલૂસ સે હર મરીઝ કે લિયે શિફા કા ઝરિયા બને હુએ હૈ ઉનકે સાથ મૌજૂદ હૈ હાઈ કાબિલ ઔર મહારત યાફતા ડોક્ટર્સ કી ટીમ જો હર મરીઝ કે ઇલાજ કો એક ફર્જ એક ખિદમત ઔર એક મિશન સમજતી હૈ ચાહે મસલા શુગર કા હો યા બ્લડ પ્રેશર કા મેદે કે મસાઇલ હો યા જોડો કા દર્દ દમા એલર્જી યા સાંસ કી દુશ્વારી હો ખવાતીન કે અમરાઝ યા આસાબી થકન હર બીમારી કા કુદરતી મહફૂઝ ઔર દેરપા ઇલાજ સિર્ફ હૈદર મુમન હોમિયોપેથિક જનરલ હસ્પતાલ શાહ મંસૂર સવાબી મેં યહાં ના ખતરનાક દવાએં ના સાઇડ ઇફેક્ટ બસ ખાલિસ હોમિયોપેથિક ઇલાજ જો જિસ્મ કે સાથ દિલ કો ભી સુકૂન દેતા હૈ ક્યુંકિ યહાં યકીન હૈ કે શિફા દવા સે નહીં દુઆ સે ભી મિલતી હૈ અપના અપોઇન્ટમેન્ટ હાસિલ કરને કે લિયે યા બરાહે રાસ્ત ડોક્ટર હૈદર અલી મોહમ્મદ સે રાબ્તા કરને કે લિયે અભી કોલ કરેં 03313949941 આપકી સેહત હમારા અઝમ આપકા એતમાદ હમારી પહેચાન હૈદર મુમન હોમિયોપેથિક જનરલ હસ્પતાલ શાહ મંસૂર સવાબી કુદરતી શિફા દિલ સે દુઆ કુદરતી શિફા દિલ સે દુઆ હૈદર મુમન હોમિયોપેથિક જનરલ હસ્પતાલ શાહ મંસૂર
1: સવાબી જવાની દ જવાનકો ન બગેર નિમગીડવી હુકુ ચરતા દ દગ જવાનકો પવખ બાની ગમ ઉનકલે લેશી નો પો રારવાન વખકી દગ જવાનકી સ્તાસુ દખાઈસ દ ખરાબેદો બાઈસ જોડદેશી દ ઓઇલ સ્કિન ઓ દ દાનો દ પારા યો ડીર ખાસ મેડિકેટેડ ફાર્મુલા ડોક્ટર હૈદર એન્ટી એક્ની ફેસ વાશ ડોક્ટર હૈદર એન્ટી એક્ની ક્રીમ તુમચી પો સલૂર સો રૂપઈ બાની દ સલૂર બહેતરીન ઇન્ગ્રીડિયન્ટ સર તૈયાર શુએ ડોક્ટર હૈદર એન્ટી એક્ની ક્રીમ ડોક્ટર હૈદર એન્ટી એક્ની ફેસ વાશ તુમચી દ ઓઇલ સ્કિન ઓ દ એક્નીઝ દ પારા ડેર બહેતરીન ફાર્મુલા દા કુમચી પ સલૂર ઉરજુ કી સાસુ દ સ્કિન એક્નીઝ પિમ્પલ પ મુકમલ તો ગબાને ખતમઈ ઓ યવાઝ દા ન દ દગ દાનો ચકમ દાગુ નદી અગહમ પ મુકમલ તો ગબાને ખતમી ગી પદે કે બહેતરીન એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ શામિલ દી લકા બેન્ઝોઇલ પરોક્સાઇડ સલ્સિલિક એસિડ ટ્રી ટ્રી ઓઇલ ઓ ક્લિન્ડા માઇસિન કુમચી યો ડેર બહેતરીન એન્ટી બેક્ટેરિયલ એન્ટી ઇન્ફ્લેમેટરી ઇન્ગ્રેડિયન્ટ્સ દી ઓ દગ પ્રોડક્ટ્સ ડર્મેટોલોજીકલી ટેસ્ટેડ હમ દી કુમચી સિર્ફ ઓર સિર્ફ પસલૂર ઉસ્પોકી દનન દનન સાસુ દાની ઓ દ દાનુ દાગુના પ મુકમલ તો ગબાની ખતમઈ નો જરતર જરા દ નિઝદી કોસ્મેટિક્સ જનરલ ઓર મેડિકલ સોરના દ બેલાડોના કોસ્મેટિક્સ ડોક્ટર હૈદર એન્ટી એક્ની ફેસ વાશ ડોક્ટર હૈદર એન્ટી એક્ની ક્રીમ વાખલઈ ઓ દ સ્કિન ડેરે મસલે અવારે કઈ દ મઝીદ માલુમાતો દ પારા જમું દગા વેબસાઇટ વિઝિટ કઈ www.belladona.com.pk
3: خوش خبری هغه ټول بیماران چې د چا هډوکی مات شوی وي یا د ماتېدو نه پس غلط پیوند شوی وي، چې د چا د خپو او د لاسونو ګوتو رګونه بند شوي دي او یا ګوتې بې حرکت شوي وي، او د چا چې د خپو د کونډو دننه لاړه ختمه شوي وي، کوپی دردونه او ټکار کوي، هغه ټولې زنانا چې د چا خپې او لاسونه سونکیږي، او هغه ټول مریضان کوم چې د ملا د مخرو یا د پټو مریضان وي یا د ماشومانو خپې کږي وي، نو د هغې ټولو مریضانو دپاره د خوشحالۍ خبر اوس به د هر اتوار پر ورځ باندې سهار د 8 بجو نه واخلي مازیګر تر 4 بجو پورې د اسلام آباد نوموړی ډاکټر ارتوپیډک اینڈ ٹراما سرجن ڈاکٹر طارق رحیم صاحب MBBS MCPS FCPS ایکس رجسٹر HMC پشاور سحر د 8 بجو نو واخلا مازیګر تر 4 بجو پوری تاسو تشریف راوړی شئ، نو په تیار ساته بلال پلازا السید CNG ته مخامخ کونډا موړ جهانگیرا روډ سوابی، مزید د معلوماتو لپاره یا د نمبر اغستو لپاره په دې نمبر رابطه وکړئ 0314 15 13 232، یعنی کې 0314 15 13 232.
4: ماں ویلے مال دا شارجہ نا کالی راوڑا
5: زو استا کالو دا پارا شارجے تا سنگلار شما
4: او ہو پمینا بازار دبئی کی دا شارجہ جولرز دکان دے چٹچی دا دبئی اور دا شارجہ ٹول ورائٹی موجود دا
5: نو دا سوایا کنا
4: شارجہ جولرز Proprietor, Zeb Brothers, phone 0938-273265.
6: Radio Dilbar, ab kabhi bhi, kahin bhi. Suniye hamari website par. Log on to www.radiodilbar.pk.
7: Astaghfiru. ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدًا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم سبحان الذي أسرى بعبده ليلًا من المسجد الحرام إلى المسجد الأقصى